0: 아니 제일 좋지.
1: 다다 제지 심바디나 벼경 롱치 닌틀리콘 관계 선다 로치 린치시 향나 민티 낸지 린치 신지로 가스효
0: 드니 님바데 친세데 다 나이 남이 단나에 세한데 저희 찬이 저다 갔다 가도 자가지 자용나 단나에 제세니 그런 아 나이가 나야 하장 같더니 아 사지자 제한테 사지지 받더니 여사 당 안쪽 라를 배려야 다 퇴미 그 처리 세길 아니 야 자가 리자 그 아 아니 자리 받게 소 주더니 로노 데라 아 그런 거다 변화 보지 내니 배려야 다 나이 그 나가지 이제 봤어 데인데 다 토 담보 안쪽 나이 있어야 돼 간지 고 그다레스 나이 고 되듯 나이 세딜 취니 만리바 냐나 취소소 만리바 그 넘버는 제바 이완 제바시 비게 된데 그 자지라 아 아니 나이에서 그래서야 아 취니 만리바 소소 넘버는 제바시 비게 되니 자지 되지라 나이에서 다데 안소 고딘 코롱 그 돈이 마히게나 도스 가모데 됐다 아 아니 베제다 자니 마치 시에나 아 과린 데보여 답에 야나 나이 롭데 답 나이 로데 답 깨차지 지은 비가슬라 아니 나다 로데 니게 바루라 야키고 여세야 그 체지야 가데 여자데 메소 바이나 나 로데 센 테레지 찬로 깨차데 다 나 로데 센 디슬레 아니 나라니 데 로데 임바다 그렇지 된데 그 체르지 나 가서 고안데 찬로 근도와 마토로 로데 데 나지 로데 임바데 아 제자데 사보데 테게 마데 된데 임비가슬라 아니 나다 로데 니게 바루라 여도 제운 디슬레 여자데 지 니바크 로데 티제 다포테 나이 바다타 뱅고요시 로데 티제 다포테 나이 바다인고시 나테 로데 티제 다보다 로데 티 아니 나라 왕이 지 달라이 바 데티슬 야키고 요스야 잔데고 다보다 지닌지 나바테 만지 바 소소시니 고 시트고요 이완 제토 된데 바니자 니까지 야키고 요스야 데 나이리스 지니 만데 바 소소 나바르지 비 자이 차기지리스 데레 양베나 자켓이 로소 펠스 jacket ji loso pels tende ji ke bikas la jacket da loso ninje paru la kaya da jacket ko chose ki ji shi bi ani chite da majena na yene majena jacket loso pels ya tende ji chabu jacket loso pels dil pe ji te loso gu no jacket ji loso loso de jacket loso jacket ji loso ma to loso penge na bo de jacket ba ko to gu ta we ja jacket ji loso pels ni dis la ani jacket te loso penge da ba अनि पेज छपेज न अनि लोसो प लोसो दे कोक पेज के ले ज्याकेट को शेबा बुग दिन पेंकिन दा पेज नि दिन नि द काय दा ज्याकेट को चोसे की सि बे दान दे अनि मानरी पर अनि यान जे गुर देन रे बा यान दी का काय दा ज्याकेट चोसे की बात या नयस नयस देन रे इदर ता नयस या ते कोन हि बा नाय आ दिन चिन मानरी बा सोसो नंबर जे बे दाई चाहि दिन चला ता नयस गे रेस ते नयस को देश निबा नय के यवास ta wo na rang re pe la ta na yin la ye wa xie na ka se yo res ta ndi ju ko le yang ti ne pe ji da ti ma ge no ye ba men ta ma ma bo yo re na yin je den den ke na yin je yo se ni na yin je ten ko na yin je chi ni pa na yin ngo ma de je yo se ke yang ka ye ge che re se de ani na yin dui na yin wo da ti je ke ji ge na yin je pa te ani na yin dang bo ji kon su dui ne de ngo ma re pe la na yin dui ma do me se ke yāng nāyā trūkṣañi, nāyā tāṅbō tāṅ, nāyā jepa tēnī tōng, nāyā cīnī pa mārēs, tēnī tīrā pērā nāyā ngō mārē, nāyā trūmā tōng yō mārēs, tā nāyā trūk tāṅ, dēn tāṅ, jē, tēnī tēnkē, sōsō sōsō yō pārē. Tēnī tīrā tā kīpā sōsō, rāno sōsō nāyā, jāyōng kū, dēshē kū, nī, jīnsēn yāng, yō dē pārē. Tā wēn chāng, dē kāsā lā chērē sē tīrā, yāng jē trībī dōjē kū, kāni sē mēnō nō kāndē jī sōng yō rē sē nā, nāyā jē tāṅ lār dō sō, ngami hyu dan thamara nrense ni ngi ja ji dribi do ji khorang ti ba ina nai jis de nai jis ni ni sibu shin su ten te je ba ma ze ani ka ni se me long no nai ji bu la ani su su su zo pe ji da ji ba go ni ani ma su ti ni disra ya ta lu de ji ya da bu ji na ta nai ji te nga zo yi ji ge thoni ani sa ji shi ji na ta to go de bu na bu ji ma to nai ji ji pe ji te so ya ong disra pe ji ya sa ge ye de ma ra to ya ba ina telayang nyura mungu nyukur tini yutjiku thoni nai jekaala ani sa yizo jiyo pari ta tegu nona pe chayana tambo nga zo yige se ya yige yige ku thoni

Chubanaba, Tenga Dus Manamche, Sambi Banyu, Jumche Bar, Dabriunche, Leon Juzo Jatuna Latine, Juzo Tsuwa Mutang, Tangi Yunda Situata, Teji Magetia, Chido Linisu, Nipi Yos Jenny, Juzo Chun Yunche, Chizi Tunde Tondang, Dumire, Tena Jizer Shajala Jui, Ledum Mani, Juzo Chun Yunla, Jumpi, Sambi Jace Dabri. તેના સિંધુ નિંજીના તિંદુ જુંચી મંપો શેકન તિંજુ છેમ્બો થેપી અનુરિનલો છેંદબ જે તાંવી નિંજુ દિંપી લજીશે થોલ હલુંગોં સિંરુ